0: 되게 젠주지 짱만 안 통는 또 오즈리
1: 다
0: 짱만 매는 쇼규 냐 타고 미기야 코제 제뉴그리 디 가라서 기나도 짱만 뭐 준비했다 하루와
1: 나 대체 나 되네 단다 어 반대 넘두에 대 가라서 돈 장매 간에 씁씁가 사용 동안 리급 때 간걸로 맞춰봐서 제 같이 협주균이야 같이 젠사브라라 넣어 동안 같이 균도 초원나 알아서 다 배워 가기면 야마 당고 요소라 같이 야마 좀 서금에 꼭배 치우면 순년도 동안 디 같이 가라서 젠사브라는 그래 뒤에서 막 쇼크제 풀는 게 말이 다 마데스 디스티스 슈크침 슈무데 푼난 카지 카지 도스고도나 쟁 세모디 나로 주요도가 디십지 개브리 니브지 카레스노 쟁 빠빠 단다 미크팅가브디 와 차자가 차스마음 친친데 요리 카지리한테 야구면 되주게 안 혹도 제 마음 채우도가 아니야 남다 쉽지 않는 거도가 세상 제 사브라라 인더는도 약속 주나 사브라 디라야 규긴데 체제 되면 주나 디마도 슈크치오 부부다마나 디네 제 사브라런도 축금 아주 날 반제 자야스 동안 디컨 자는 거 말이 약속 준다는데 깔아요 추첨을 깔마 교주로 와 디도 추자교나는 현디스핀들이
2: Tā kēlā lē zēng kī pālē yā, tā ngā tsū, gōn zhū bū hōng zō yā, mī kī, tā yā chū chī lēng kāshē chū yō sōng kī kēlā kī jā lēng chī nā rō nā.
0: Lās.
3: Tērī kāsā ngā tsū yō tsūwē nāndō, mī mē tēmī nā tsō dzōng kē tū tē, tōng tsū ngā tsū yō gāng chū tū nyō yō jē pē chū chēn tī kī rī yā.
0: Tā kū sē yā tā rā rī. Mī mē tā mē tā nyā tā kī shū nō, nyō bā tā mē tā yō rō bā. Chī lō mē tsō sā mā yōng kio khā rō sō, mī sū mī kī chū sā tē, rāng gōn lē yē. Di lūn kia yō ma rī, di ya rīg nāmē nā tsō yō rī, khā rā lā, tā sotā tā mīndā yō rī wā, di mī tī sōng chē yā rō, nīm jī tēng mū nī sōng lūn dā rī, di pī wē nyā gā chā yā mīng mē shō rī wā, tā di kion lū kio ma rī, tā nyā gā chā yā mīng mē tā kāng chū mā chū lū, hā kwā tū tā ndā jī sū yu bē mīng mē shō rī wā, di gyū rūng shirā lū tā nā hā kwā tū pū kiā chū lō tū sū tī ndē lā, mī mā mū tū sām pīng kī sām gyū rūng gu lū nā, mi nā la chak shi nang shi ki mik shu shi tayo ri, yan yan si ri, di toba cha yung ri, ha khu ma ri su su. An di khan nang ri sina pyo ga na nga ra su dung e ming ne si ri ba, gya ga yam ching guan yan sa ti. Wo de na yung ri. Che zang ming me chang ma am jie tin ma shi lu kyo ma ri.
4: Tiring ki le zhen nang la ya, du mi ne gun si wi, lun zhong, gya zu tuk shing, te wa kor, she ba di lab gyu yin da.